0: Club Center, 95.5. North, South, 95.6. East, West, 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: गुजराती गीतों नो दैनिक कार्यक्रम आवो आवो अमारी साथे साथे दररोज 10 થી 11.
2: Your song, your station, playing 24 hours a day, 7 days a week, on my favorite station,
1: RM3 Manoranjan Radio.
3: सवाना 10 વાગી ચૂક્યા છે. નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશે એવી ચાસાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાના અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. અને તમે સૌ કંઈ મજામાં હશો તો ચાલો આપણે ગુજરાતી કાર્યક્રમ સ્ટાર્ટ કરીને તમે બધા ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ. અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો નંબરો સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. આજના દિવસની વાત કરીએ, આજે છે શનિવારનો દિવસ અને આજની તારીખ છે 20 જૂન અને સ્ટુડિયોની કલનમાં 10:01 થઈ ગઈ છે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ સમય તો આખી દુનિયા પાસે નથી, પણ જે વાત કરવા માટે ટાઈમ કાઢી લે છે ને એનાથી વધારે કોઈ આપણો નથી ને. ટાઈમની જ્યારે આપણે વાત કરીએ તો ટાઈમ કોઈની પાસે નથી, પણ જે વાત કરવા માટે જે ટાઈમ કાઢી લે છે ને એ આપણા માટે ઘણો ઇમ્પોર્ટન્ટ છે ને. જે વ્યક્તિ તમારા માટે થોડું 5 મિનિટ કે 10 મિનિટ વાત કરવા માટે કાઢી લે છે ને એ તમારું છે, એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનું એક સુંદર મજાનું એક ગીત લઈ લઈએ. ગીતા રબારીના અવાજમાં લેવામાં આવેલું 2026 નું ઓન યુ વે.

ગુજરાતી કાર્યક્રમમાં જોડાય છો અને ગુજરાતી કાર્યક્રમમાં તમારા નમ્રા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને પોણા 11 વાગ્યા સુધી. અને તમારું મનપસંદ ગીત સાંભળવા તમે મેસેજ કરી શકો છો 5250620 પર, અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ. સુંદર મજાનું આગલું ગીત લેવામાં આવ્યું છે અર્જુન ઋત્વિક કથાના અવાજમાં. ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે 2026 નું અન્યુ વે.

0: Continuous music. RM3.
1: ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને હું છું અમિતા અને સ્ટુડિયોની ગલીમાં 10:15 થઈ ગઈ છે. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ જ્યારે સાચા સંબંધની સુંદરતા એકબીજાની ભૂલો સહન કરવામાં જ છે સાહેબ, કારણ કે ભૂલ વગરનો માણસ જ્યારે આપણે શોધવા જઈશું ને તો આખી જિંદગી નીકળી જશે પણ તમને વ્યક્તિ ના મળશે અને તમે એકલા રહી જશો. એટલે કહેવાય છે ને કે જ્યારે સાચા સંબંધ સાચવવાના હોય છે ને તો ત્યારે ભાઈ એકબીજાની ભૂલો આપણે સ્વીકાર કરવી પડે છે અને સહન પણ કરવી પડે છે. જ્યારે આપણે ભૂલ વગરનો વ્યક્તિ શોધવા જઈએ છીએ ને તો ભાઈ એકલા રહી જશો આખી જિંદગી. એટલે એમાં જ વધારે ભલાઈ છે કે ભાઈ ભૂલ સહન કરતા શીખવી જોઈએ એકબીજાની, તો જ આપણે આગળ વધી શકીએ છીએ. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ. સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. 2024નું આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.
2: गड़हड़ी सजदड़ आप बड़कड़ मंद

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, ને શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ જ્યારે આપણે ઘરના સૌથી સુંદર અવાજની વાત કરીએ તો ભાઈ ખબર છે ઘરમાં સૌથી સુંદર અવાજ ટીવીનો નથી, મોબાઈલનો પણ નથી, પણ સૌથી સુંદર અવાજ તો એ છે જ્યારે પરિવારના લોકોની જ્યારે આપણે વાત કરીએ એકબીજાને પ્રેમથી બોલાવે છે. કારણ કે ઘર દિવાલોથી નહીં પણ લાગણીઓથી બને છે. એટલે કહેવાય છે ને કે ઘરના જે વ્યક્તિઓ એકબીજા સાથે પ્રેમ ભાવથી રહે છે અને પ્રેમથી એકબીજાની સાથે વાત કરે છે ને ત્યારે ઘર બને છે. એમ તો ઘર તો આપણે કહીને ઈંટ અને પથ્થરથી પણ બની જાય છે, પણ જ્યારે એમાં રહેતા લોકો એકબીજાની સાથે પ્રેમથી વાત કરે છે ને ત્યારે એ ઘર ઘર કહેવાય છે. અને ઘરના વ્યક્તિઓની લાગણીઓથી એક સુંદર મજાનું ઘર બને છે. તો એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમના સુંદર મજાનું આગલું ગીત લઈ લે ભલે પધારે એલ્બમમાંથી લેવામાં આવેલું ભરત ચાવડાના અવાજમાં 2024 નું ઓન યુ વે.

0: અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગલેડામાં 10:32 થઈ ગઈ છે. ને શ્રોતાઓ, કહેવાય છે ને કે ચિંતા અને તણાવમાં જે માણસ ત્યારે જ રહેતો હોય છે જ્યારે તે પોતાના માટે થોડું અને બીજા માટે જ્યારે વધારે જીવતો હોય છે ને, એટલે એ જ વ્યક્તિ વધારે ચિંતામાં અને તણાવમાં હોય છે જે પોતાના માટે ઓછું અને બીજાના માટે જ્યારે તે વધારે જીવતો હોય છે. એની સાથે ગુજરાતી કાર્યક્રમનું સુંદર ભાષાનું આગલું ગીત લઈ લે. ગુજરાતી ગીતોની મજા મારતા આગલું ગીત લેવામાં આવ્યું છે 2026 નું ઓન યોર વે.
1: હજુ મારું ફેવરેટ છે.

તમારી સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે અમિતા પટેલના અવાજમાં લેવામાં આવેલું. ફરીથી મળીશું બપોરના પોણા બે વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.